0: 네.
1: 오호, 그때 우리 저기 배우는 거 말고 뒤에 그냥 소도 만나는 거 말고.
0: 진짜도.
1: 일단은 라무 라이브 말이다. 알고 봤어요, 맞지? 조리는 뭐 이번지 밖에 보니 일단은 아니 그때 라무 씨 가이드 놀아요, 가만하지? 가만하지? Hello. 아주 미투 기비 아우나 바이고 사 사티로 거것을 섬지는 자하는지.
0: 섬지는 바다 비슷다 아바 하질 디자나 파이
1: 만드리요.
0: 아니 아니 비슷다 미러 거트 파리어 팔라기.
1: 아주.
0: 아니 캠어데 미러 삼포나 사티라 제 트리스티 코티나 섬지 레이스 만나탄 투 아니 이티 원데 추틴 추 바이.
1: 아주 차 나마스테 바이 바이. 아주 भर्खरै मात्र भारतीबाट कामनाजी जोडिनु भएको थियो एकदमै छोटो मिठो गीत सँगै सम्पूर्ण साथीलाई सम्झिदै वहाँ चाहिँ बिदा भइसक्नु भएको छ आजको बसाइबाट तपाईले सुन्दै हुनुहुन्छ भने कार्यक्रममा फोन गर्न सक्नुहुनेछ 0665520020 मा डायल गर्न सक्नुहुनेछ र यतिबेला तपाईको सामु एउटा सांगीतिक कोशी लिएर राख्न चाहन्छु स्वीकार दिनुहोला